આપીને આપ સાચીઓ આપીને રચ્યો ના તો એક કુદરત સાચી એકરા સંડે તો ચાહો દાતા કરતા આપ તુસ્તે વિક્રે પસાઉ તુજનો હિસાબ સે કદસ.